નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં કે અહીંથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો અને તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જીવનમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમારા સપના તમારા કરતાં મોટા હોય છે. એટલે કહેવાય છે

લાઈફમાં ત્યારે જ સફળતા મળે છે જ્યારે આપણે સપના જે જોઈએ છે, આપણા કરતાં સપના જ્યારે મોટા હોય છે ને આપણામાં હિંમત હોવી જોઈએ જે આપણે સપના જોઈએ છીએ એને સફળ કરવાની. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ જે ગદાન ઘડવીના આવાજમાં.

0: પૂછીને કે ભાઈ સફળતાની ચાવી મેળવવી હોય ને તો ભાઈ સાહેબ તો તકલીફ તો તારા સાથે લઈને જ ફરવાની આદત રાખો. એટલે કહેવાય છે ને કે ભાઈ સફળતાની ચાવી મેળવવી હોય ને તો સાથે આપણે તાળું રાખવું જરૂરી છે, ને તાળું હશે ને ત્યારે ચાવી હોય છે ને, ને તાળા વગર જે તાળું હોય છે ને એ ચાવી વગર આપણે નથી ખોલી શકતા. એવું જ છે, જ્યારે સફળતા પણ એવું જ છે, સફળતા આપણને ત્યારે જ મળે છે જ્યારે આપણે મહેનત કરીએ છીએ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા આગલું ગીત લઈ લઈએ ઐશ્વર્યા મુજબદારના અવાજ.
1: શર્માજી એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર,